સુપ્રભાત, ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજે રવિવાર, તારીખ 10 મે 2026, વિક્રમ સંવત 2082, વૈશાખ વદ 8. આજની પ્રાતકાલીન સભામાં હું આરજે દીપ આપનું સ્વાગત કરું છું.

આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે બરાબર 6 વાગ્યે આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી રિલે થતા હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 6 વાગીને 5 મિનિટે ભક્તિ સંગીતનો સંકલિત કાર્યક્રમ વંદનવાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. સમાચાર વિગતવાર. તમિલનાડુમાં ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે સવારે 10 વાગે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના 9 મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આરલેકરે 234 સભ્યોના ગૃહમાં 120 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યા બાદ વિજયનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. લોકભવનના જણાવ્યા અનુસાર VCK અને IUML પક્ષોએ સમર્થનપત્રો સોંપ્યા છે. બંને પક્ષોના 2 ધારાસભ્યો છે. રાજ્યપાલે વિજયનને 13 મે સુધી વિધાનસભામાં વિશ્વાસમત મેળવવાનો નિર્દેશ પણ આપ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાજ્યપાલ કૈલાશનાથને શ્રી રંગાસ્વામીને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. તેઓ 13 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે આ તેમનો 5મો કાર્યકાળ હશે. 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના નેતૃત્વ હેઠળના NDA બહુમતી મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગે તેઓ બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાને સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કરશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે, જ્યાં તેઓ આશરે 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુરુથી મહાબુબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147ના 4 માર્ગીય કાર્યનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલમાં PM મિત્ર પાર્કનું પણ ઉદઘાટન કરશે. આ પાર્ક જેને કાકટિયા મેગા ટેક્સટાઇલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે PM મિત્ર યોજના હેઠળ વિકસાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે, જે એક મુખ્ય આરોગ્ય સંભાળ માળખાગત પહેલ છે, જે હૈદરાબાદમાં એક અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધિત કરશે. તેઓ સરદારધામ પરિસરની

Hát van lesé. केंद्रीय गृहमंत्री અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરશે. આ બેઠક દરમિયાન શ્રી શાહ કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોના ઉપયોગ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરશે, જેથી શૂન્ય જાનહાનિ અને સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન ન થાય તે પણ જોશે. મંત્રી દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરશે, જેમાં મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સનું રક્ષણ, નદી વ્યવસ્થાપન પહેલ અને આગાહીમાં વૈજ્ઞાનિક પ્રગતિનો સમાવેશ થાય છે. મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાં પૂરની આગાહી અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવા અને એક સાથે આપત્તિઓનો સામનો કરવા માટે તૈયારીઓ વધારવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને પૂર અને ગરમીના મોજાના પડકારોને પહોંચી વળવાનો સમાવેશ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પર્યટનના વૈશ્વિક કેન્દ્ર તરીકે 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ઉપસ્થિત રહેશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર હાલમાં તેના સુવર્ણયુગનો અનુભવ કરી રહ્યું છે. તેના ધાર્મિક મહત્વ ઉપરાંત સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં પણ અગ્રણી તરીકે ઉભરી રહ્યું હોવાનું અમારા સંવાદદાતા અપર્ણા કુંટ જણાવી રહ્યા છે. કેરલમમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગઈકાલે નવી દિલ્હીમાં મળ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાહુલ ગાંધી, કેરલમના પ્રભારી મહાસચિવ દીપા દાસ મુનશી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને વરિષ્ઠ રાજ્ય નેતાઓ રમેશ ચેન્નીથલા અને વી ડી સતીશન પણ હાજર રહ્યા હતા. પાર્ટીએ જણાવ્યું હતું કે કેરલમના નવા મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે અને ટૂંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે. તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી છે. અંડર 15 કેટેગરીમાં ભારતની અક્ષિતાએ 30-33 કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનની આયઝાન મરાત સામે એકતરફી વિજય મેળવ્યો. અંજીએ 37.5 કિલોગ્રામમાં ઉઝબેકિસ્તાનની સરવિનોઝને 5-0થી હરાવી. સોનિયાએ 40 કિલોગ્રામમાં કઝાકિસ્તાનની ડાયનાને 5-0થી હરાવી તો 43 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની સેઝીમને એકતરફી મુકાબલામાં હરાવી. 46 કિલોગ્રામમાં હંસિકા અત્રીએ કોરિયાની હુઈ ઇઓનને હરાવી. 58 કિલોગ્રામમાં સુનેનાએ કઝાકિસ્તાનની અરગંદ અબ્દીખાનને હરાવી તો 61 કિલોગ્રામમાં ભૂમિકાએ ચાઇનીઝ તાઇપેઈની ચિયાઓ ચિંગ ચાંગને હરાવી. 64 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની યાસ્મીન જુટખાવાને 4-1થી હરાવી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના તમામ અખબારોએ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે લીધેલા શપથ અને તમિલનાડુમાં મુખ્યમંત્રી તરીકે આજે વિજય થલા પદે શપથ લેશે તે સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે સુવેન્દુની માતાએ કહ્યું અરજી કર પીડિતાને ન્યાય આપો. સુવેન્દુએ પ્રથમ બેઠક લો એન્ડ ઓર્ડર પર કરી. વિજયપદ પરિણામના 5 દિવસ બાદ બહુમતી, આજે શપથ. સંદેશની હેડલાઇન છે થલાપતિ વિજય તમિલનાડુના નવા સીએમ બનશે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે અંતે વિજયનો વિજય. તમિલનાડુમાં આજે શપથ, સુવેન્દુ સરકારનો શુભારંભ. બંગાળમાં પહેલીવાર ભાજપનો એકાધિકાર.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આજથી બે દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર.

ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, શ્રોતા મિત્રો, હવે સમય થયો છે આજના દિવસ દરમિયાનના પ્રસારિત થતા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખાને જાણવાનો. તો જાણી લઈએ આજના દિવસ દરમિયાનના પ્રસારિત થતા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

સવારે 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ કેન્દ્રિત રહેશે સંગીતકાર પંકજ મલિક ઉપર. સવારે 10 ફોન ઇન હેલો સુરત FM સ્પીકિંગ, જેની પ્રસ્તુતિ રહેશે કલ્પેશ કંસારાની, અને સવારે 11 હુરતી ભાષામાં વિશેષ કાર્યક્રમ હુરતી સિઝર વિભા ભટ્ટ અને આશ્લેષા ધીમર સાથે તમે માણશો.

બપોરે 3:30 નાટ્ય તરંગ અંતર્ગત નાટક પોસ્ટમેનનો બીજો ભાગ કે રઘુપતિના મૂળ નાટકનું હિન્દી રૂપાંતર રૂપાંતરકાર પીએસ કૃષ્ણસ્વામી નિર્દેશક મહેન્દ્ર મોદી સાંજે 4:10 ઉજાલે ઉનકી યાદો કે અંતર્ગત નિર્દેશક રમેશ તલવાર સાથે યુનિસ ખાનની વાતચીતનો ભાગ 3 તમે માણશો.

સાંજે 7 કલાકે વિશેષ જયમાલા અંતર્ગત સૈનિકો કી શૌર્યગાથામાં મહાવીર ચક્રથી સન્માનિત લેફ્ટનન્ટ કર્નલ કુશલચંદની શૌર્યગાથાને તમે માણશો. સાંજે 7:45 ઇન્દ્રધનુષ અંતર્ગત સાઝોર આવાસમાં બાંસુરી વાદક પારસનાથને તમે માણશો.

रात्रि 8 वागे हवा महल अंतर्गत हास्य नाटिकामा यात्रा प्यारे लाल की, लेखक कल्पनाथ सिंह, निर्देशक चंद्रप्रभा भटनागर। रात्रि 10 वागे ढलती जाए रात અને રાત્રે 11 કલાકે વિવિધા તો આ હતી આજના દિવસ દરમિયાનના પ્રસારિત થતા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા।

0: સોમનાથની વિરાસતના 75 વર્ષ 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર પ્રભાસ પાટણ.
1: શ્રોતા મિત્રો, જાણી લઈએ આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્રિત પ્રથાથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર.
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જણાવ્યા મુજબ શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે.

0: જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદાર ધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદાર ધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026ની ઉજવણી થઈ રહી છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ આવી રહ્યા છે. શ્રી મોદી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે. આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
1: અમૃત મહોત્સવ મેં 11 તારીખ કો સોમનાથ ટ્રસ્ટ કે અધ્યક્ષ હમારે દેશ કે યશસ્વી વડાપ્રધાન ઓર વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીજી યહાં પધારને વાલે હૈ. અનેક ધાર્મિક કાર્યક્રમો કા આયોજન કિયા ગયા હૈ. તારીખ 8 સે 12 તારીખ તક 5 દિન કા યે અમૃત મહોત્સવ કિયા જાયેગા. 9 તારીખ સે હોમાત્મક મહારુદ્ર કા પ્રારંભ હુઆ હૈ. ઉસકા પૂર્ણાહુતિ 11 તારીખ કો હોને જા રહા હૈ. ઉસી પૂર્ણાહુતિ મેં હમારે યશસ્વી વડાપ્રધાન મોદીજી ઉપસ્થિત રહેને વાલે હૈ.
0: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ અમૃત પર્વ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાત અને મંદિરના 55 વર્ષની ઉજવણી દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા આવતીકાલે 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે. ફાઇટર જેટ દ્વારા આકાશમાં ટ્રાયકલર સ્મોક ટ્રેલ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લોઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો બતાવવામાં આવશે. સૂર્યકિરણ એર શો દરમિયાન આશરે 800 થી 900 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપથી આ ફાઇટર જેટ ઉડાન ભરશે. ફાઇનલ એર શો પહેલા આજે સવારે 11 વાગ્યાથી સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈ શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય પણ રાખી રહ્યું છે, જે અંતર્ગત મિશન લાઇફ પહેલ હેઠળ સોમનાથ મંદિર ફૂલોના કચરાને ખાતરમાં અને પ્લાસ્ટિકના કચરાને પેવર બ્લોકમાં રૂપાંતરિત કરીને ટકાઉપણામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. આધુનિક ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, વરસાદી પાણીના સંગ્રહ પ્રણાલીઓ અને મિયાવાકી જંગલો દ્વારા સોમનાથ ટ્રસ્ટ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફ આગળ વધી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી સુવિધા સાથે દર વર્ષે દેશ અને દુનિયાભરમાંથી 97 લાખથી વધુ ભક્તો સોમનાથની મુલાકાત લે છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના હસ્તે રમણેચી ખાતે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફના રહેણાંક માટે અંદાજીત 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ટ્રાન્ઝિટ હોસ્ટેલ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ આંબરડી સફારી પાર્ક ખાતે નવનિર્મિત લેપર્ડ મોટ કેજની વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે આ સુવિધાથી વન કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારીમાં વધારો થશે, તેમજ કર્મચારીઓ વધુ કાર્યક્ષમ કામ કરશે. મંત્રીએ વનકર્મી બીટ ગાઈડ અને ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો.
2: વન વિભાગના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે, ગાર્ડ અને ફોરેસ્ટર માટેના, અને 8 જેટલા વન પરિવારના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે, એ પરિવાર સાથે આ જગ્યાએ નિવાસ કરી શકશે અને એને કારણે એના પરિવારની સુખ સુવિધામાં તો વધારો થશે, પરંતુ એને પોતાની જે ફરજ છે એ પણ વધારે કાર્યક્ષમતાથી બજાવી શકશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. અબડાસા અને લખપત તાલુકાના દરિયાકાંઠેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા હતા. શનિવાર એક જ દિવસમાં જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળી આવ્યા હતા, જેની અંદાજીત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 18 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત અબડાસાના લુણા ટાપુ પરથી એક ડ્રોન વિમાનનું પાંખિયું પણ મળી આવતા સુરક્ષા

0: એજન્સીઓ વધુ સતર્ક બની છે. મળી આવેલા પેકેટો પ્લાસ્ટિકના બે કોથળામાં છુપાવવામાં આવ્યા હતા અને તેનું વજન આશરે 24 કિલોગ્રામ જેટલું હતું. કોસ્ટગાર્ડ દ્વારા 20 પેકેટ ચરસની કિંમત 12 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તેવી જ રીતે લખપત તાલુકાના બકલ ટાપુ વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને પણ એક કોથળામાંથી 10 જેટલા ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. રાજ્યમાં ફરી એકવાર ગરમીનો કહેર વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 7 દિવસ માટેની આગાહીમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 6 દિવસ દરમિયાન અંગદ જાળતી ગરમીનો અનુભવ થશે. હાલ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. નોર્થ ઇસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વ્યક્ત કરી છે.
1: आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में ज्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. टेम्परेचर की जो रेंज रहेगी लैंड रीजन पे, ये 41 से 44 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए. और जो हीट वेव की वार्निंग है आने वाले 6 दिनों के लिए.
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગીલે 84, જ્યારે સાઈ સુદર્શને 55 રન બનાવ્યા. 230 રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 152 રનમાં ઓલ આઉટ થયું. રાજસ્થાન રોયલ્સ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી આ બદલ તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન IWLF દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 11 મેથી 17 મે સુધી એશિયન સિનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપનો ઉદઘાટન સમારોહ 12 મે મહાત્મા મંદિર કન્વેન્શન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સ્પર્ધામાં 31 દેશોના આશરે 200 રમતવીરો, 200 જેટલા કોચ, સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજર સહિત 50 જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ સહિત મહાનુભાવો હાજર રહેશે. રાજ્યભરમાં અધિક માસ નિમિત્તે વિવિધ તીર્થસ્થાનો અને મંદિરોમાં મનોરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુંદરકાંડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે. મંદિરોમાં ભક્તોની ભીડ પણ જોવા મળશે, ત્યારે અમદાવાદની સોલા ભાગવત વિદ્યાપીઠ કાંઠે ખાતે પણ આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકીનો મણકો ક્રમાંક 8ને માણવાનો.
3: પ્રસ્તુત કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી સ્માર્ટ રિસ્ટબેન્ડ એપ્લિકેશન, ડોક્યુમેન્ટ્સ અને ટ્રેનિંગની.
0: આજે આપણે વાત કરીશું એ પડાવની, જ્યાં તૈયારી કાગળ પરથી નીકળીને પગલું બની જાય છે. આ પડાવ છે એમ્બાર્કેશન, એટલે કે એરપોર્ટ નો દિવસ, ઉડ્ડયન નો દિવસ, અને પછી સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરવાનો પહેલો દિવસ.
1: કેટલાય હજ યાત્રીઓ માટે આ પહેલી વિદેશ યાત્રા હોય છે. કોઈના માટે આ પહેલી ફ્લાઇટ હોય છે, કોઈના માટે આ પહેલો અનુભવ હોય છે. આટલી મોટી ભીડ વચ્ચે ડિસિપ્લિન માં ચાલવાનો.
0: હા, એમ્બાર્કેશન નો દિવસ ઘર માટે પણ ખાસ હોય છે અને યાત્રી માટે પણ. ઘરમાં દુઆ થાય છે, વિદાય થાય છે અને આંખોમાં આંસુ પણ હોય છે. પરંતુ યાત્રીના મનમાં બીજી એક તરફ ગભરાટ પણ હોય છે. એરપોર્ટના નિયમો, બેગેજ, બોર્ડિંગ અને સમય પર પહોંચવાનું દબાણ. એમ્બાર્કેશનના દિવસે યાદ રાખો, ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર હંમેશા હાથમાં રાખો, જરૂરી દવાઓ હેન્ડબેગમાં રાખો, ભારે સામાન ઓછો રાખો અને નક્કી કરેલી સીમાનું પાલન કરો. પોતાના સમૂહ સાથે રહો અને હેલ્પ ડેસ્કની જાણકારી યાદ રાખો.
2: હજ યાત્રીઓ માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. કૃપા કરીને લાઈનમાં આવો. વૃદ્ધો અને બીમાર યાત્રીઓ માટે વ્હીલચેર ઉપલબ્ધ છે.
3: બેટા, આ મારો બોર્ડિંગ પાસ આ ક્યાં બતાવવાનો છે?
2: સાહેબ, તમે બિલકુલ ફિકર ન કરો. પહેલા તમે આ ફોલ્ડર મને આપો. આ તમારો પાસપોર્ટ, આ વિઝા કોપી અને આ બોર્ડિંગ પાસ. હવે તમે મારી સાથે ચાલો.
3: મારી બેગ પણ અહીં જશે? મને ડર લાગે છે કે ક્યાંક ખોવાઈ ન જાય.
2: સાહેબ, બેગેજ પર ટેગ લાગશે. આ ટેગ નંબર તમારા બોર્ડિંગ પાસ પર પણ હશે. તમે બસ ટેગનું સ્ટીકર તમારી પાસે સંભાળીને રાખો.
3: હા
4: બેટા, મારી દવા, મારું પાણી, હું લાઈનમાં ઊભી નહીં રહી શકું.
2: અમ્મા, તમે બેસી જાઓ, હું વ્હીલચેર બોલાવું છું. તમારી દવા તમારી હેન્ડબેગમાં છે ને?
4: હા બેટા, મારી દીકરીએ કહ્યું હતું કે દવા હાથની બેગમાં જ રાખજે.
2: બહુ સારું કર્યું. હવે તમે આરામથી ચાલો.
1: આ જ હોય છે સેવા. ભીડની વચ્ચે પણ ઇન્સાનિયતનો અવાજ. હજ યાત્રાનો સૌથી પહેલો પાઠ એ જ છે કે ભીડમાં પણ શાંતિ રાખવાની હોય છે.
0: યાત્રીઓને એ પણ જણાવવામાં આવે છે કે સિક્યુરિટી ચેક દરમિયાન શું કરવાનું છે. બેલ્ટ, વોચ, ધાતુની વસ્તુઓ, મોબાઈલ બધું નિયમ અનુસાર કાઢવાનું હોય છે. અને જો કોઈ વૃદ્ધ કે બીમાર છે તો સહાયક સ્ટાફ તેની મદદ કરે છે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: ઉડાન પછી જ્યારે જહાજ સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરે છે ત્યારે યાત્રીના હૃદયમાં એક અલગ હલચલ હોય છે. આ હલચલ ડરની નહીં, શ્રદ્ધાની હોય છે. કારણ કે આ ભૂમિ ઇબાદતની ભૂમિ છે.
0: ઇમિગ્રેશન, લગેજ કલેક્શન, બસોમાં બેસવું અને પછી રોકાવાની જગ્યા સુધી પહોંચવું અને આ આખા તબક્કામાં માર્ગદર્શન બહુ જરૂરી હોય છે.
6: તમામ હજયાત્રીઓ ધ્યાન આપે, તમારું ગ્રુપ બસ નંબર 12 માં જશે. કૃપા કરીને તમારા ગ્રુપ લીડર સાથે રહો.
3: મારી બેગ બસમાં ક્યાં રાખવામાં આવશે?
7: કરીમ સાહેબ, પહેલા તમે બેસો. બેગ નીચે ડીકીમાં જશે. દરેક બેગનો નંબર નોંધી લેવામાં આવશે. તમે ચિંતા નહીં કરો.
4: મારે ટોયલેટ જવું છે બેટા. બસ ક્યારે ઉપડશે?
6: અમ્મા, ટોયલેટ સામે છે. હું તમારી સાથે ચાલું છું. તમે ઉતાવળ ન કરો. બસ તમારા વગર નહીં જાય.
4: ખુદા તમને સલામત રાખે.
1: નાની નાની મદદ યાત્રીઓ માટે મોટા ભરોસામાં બદલાઈ જાય છે. ઘણા કાફલા પહેલા મદીના પહોંચે છે. મદીના એ શહેર છે જ્યાં મસ્જિદે નબવીનો પડછાયો હૃદય પર ઉતરે છે. ત્યાં પહોંચીને કેટલાય યાત્રીઓની આંખોમાં આંસુ આવી જાય છે.
0: પરંતુ મદીનામાં પણ નિયમો છે. બહાર નીકળવાનો નિયમ, ભોજનનો નિયમ, સમૂહમાં પાછા ફરવું યાને વાપસી અને સ્વાસ્થ્યનું ધ્યાન, હોટલમાં રૂમ એલોટમેન્ટ, ફૂડ અરેન્જમેન્ટ અને મેડિકલ ડેસ્ક, આ બધું યાત્રીઓને સ્થિરતા આપે છે જેથી તેઓ

0: કામ કરી શકે.
1: ડગલા ભરો સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: કરીમ સાહેબ, તમારો રૂમ આ તરફ છે, આ તમારી ચાવી છે, આ ભોજનનો સમય છે. જો તબિયત ખરાબ હોય તો મેડિકલ ડેસ્ક નીચે છે.
3: હા, પહેલી વાર લાગે છે કે હું સાચે જ અહીં છું, મદીનામાં.
2: સાહેબ, તમે આરામ કરો, કાલે મસ્જિદ એ નબવી માટે સમૂહ સાથે નીકળીશું. કૃપા કરીને સમયનું ધ્યાન રાખજો.
3: હા બેટા, હું કોશિશ કરીશ કે કોઈને પરેશાની ન થાય.
4: મદીનાની પહેલી રાત માત્ર આરામની રાત નથી હોતી, આ એક એવી જવાબદારીની રાત હોય છે, કારણ કે આગળ મક્કાનો મોટો તબક્કો બાકી હોય છે.
0: હજ યાત્રામાં એક બીજી મહત્વની ભૂમિકા હોય છે, હજ ડેપ્યુટેશનિસ્ટની. આ એ લોકો હોય છે જે યાત્રીઓની સહાયતા, વહીવટી વ્યવસ્થા અને કેટલીક વાર મેડિકલ સહાયતામાં પણ સહકાર આપે છે.
4: અને યાત્રીઓને એક ખબર પણ નથી પડતી કે તેમની પાછળ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અને હજ કમિટી ઓફ ઇન્ડિયાની કેટલી મોટી ટીમ કામ કરી રહી છે.
0: અને આ જ સેવા હજના અનુભવને સહજ બનાવે છે.
5: બેટા, મારો દીકરો ભારતમાં છે, હું તેને કહેવા માંગુ છું કે હું ઠીક છું. નેટવર્ક મળશે?
6: અમ્મા, તમે અહીં બેસો, હું તમને કોલ કરાવવામાં મદદ કરું છું. તમે બસ તેનો નંબર જણાવો.
5: શુક્રિયા બેટા.
6: લો અમ્મા, તમારા દીકરાને કોલ લાગી ગયો છે, તમે વાત કરો.
5: બેટા અક્રમ, કેવો છે તું? હું અહીં પહોંચી ગઈ છું, અહીં બહુ સારા લોકો છે, બહુ સારી વ્યવસ્થા છે. એમણે ફોન લગાવી આપ્યો. તમે બધા મારી ચિંતા ન કરતા, હું તમારા માટે દુઆ માંગીશ. ઠીક છે બેટા, હવે હું રાખું છું. ખુદા હાફિઝ. તમારો પણ આભાર મારા દીકરા સાથે વાત કરાવવા માટે.
6: શુક્રિયા અમ્મા, તમારી મદદ જ અમારી ફરજ છે.
0: ક્યારેક એક ફોન કોલ પણ સેવા બની જાય છે, કારણ કે તે કોઈ માના દિલને સુકૂન આપે છે. આજના એપિસોડનો સંદેશ બહુ સ્પષ્ટ છે, હજની યાત્રામાં સેવા, અનુશાસન યાને કે શિસ્ત અને સહારો, આ ત્રણ શબ્દો યાત્રીઓની સુરક્ષા અને સુવિધાની ચાવી છે.
4: જ્યારે તમે સમયનું પાલન કરો છો, સમૂહ સાથે રહો છો, ડોક્યુમેન્ટ સંભાળો છો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો, તો તમે પોતે પણ સુરક્ષિત રહો છો અને બીજા માટે પણ સરળતા બનાવો છો. ઇબાદત પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બની જાય છે.
0: તો હવે અમને રજા આપો, આગલી કડીમાં આપણે વાત કરીશું મક્કા, ઉમરા અને હજના મુખ્ય અરકાનની, અને જણાવીશું કે ભીડમાં આત્મસંયમ કેવી રીતે તમારી સૌથી મોટી તાકાત બને છે.
4: ત્યાં સુધી
0: નમસ્કાર.

0: श्रोता मित्रों, आप समझ रहा था प्रायोजित कार्यक्रम मदद हमारी मंजिल आपकी नो मणको क्रमांक 8 मो।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો। પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
2: ये गीत बैंग बैंग फिल्म से अन्विता दत्त और कुमार का लिखा, विशाल शेखर का संगीतबद्ध किया हुआ।

0: देवाधिदेव महादेव नु प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ भारतनी अजे सभ्यता नु प्रतीक। 1000 वर्षो ना विनाशकारी प्रहारो छता सोमनाथ आजे आपना आत्मसन्मान अने साहसनी जीवंत प्रेरणा बनीने अड़ीखम उभू छे। 75 वर्ष पहला लोखंडी पुरुष सरदार पटेले संकल्प लीधो सोमनाथ ना नवनिर्माण नो, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે। આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ। 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ।
1: રાહત જ રાહત, પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં। આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જા નો મહિનો। તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિના ને ઠંડક નો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4-5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
2: તભી મેરી દુનિયા ખૂબસૂરત હૈ, સભી માતાઓ કો મધર્સ ડે કી ઢેરો શુભકામનાએ। और आइए अब आपको सुनवाते हैं यारिया फिल्म का ये गीत। अनुपम अमोद की आवाज़, इरशाद कामिल की रचना, धुन बनाई है अनुपम अमोद ने।

ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સ્ટુડિયોની વોલ ક્લોકમાં સવારના 10 વાગવા જઈ રહ્યા છે અને હવે સમય થઈ રહ્યો છે હેલો સુરત FM સ્પીકિંગ પ્રોગ્રામને માણવાનો, જે પ્રસ્તુત કરશે કલ્પેશ કંસારા.

0: हेलो सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
1: सूरत एफएम स्पीकिंग।
0: हाँ जी कौन बोलो?
1: प्रमोद बोलो।
0: क्या थी?
1: ग्राम पर।
0: बोलो प्रमोद भाई।
1: आप कौन बोलो?
0: के बोलो छू।
1: के हाँ हमारे गीत की फरमाइश है।
0: कौन गीत?
1: दिल में हो तुम, आंखों में तुम, बोलो तुम्हें कैसे सत्यमेव जयते फिल्म थी।
0: बोलो।
1: हाँ बोलो। आपके ताजा समाचार, दुनिया की जानकारी अपनी पास निकले।
0: जानकारी में आकाशवाणी एटले के विविध भारती ना 90 वर्ष पूरा थाय छे। 8 जून 2026 है ऑल इंडिया रेडियो एटले के आकाशवाणी ना 90 वर्ष पूर्ण थशे। ए मोटी नवाजुनी छे। हमणा तो
1: एवुं
0: छे, उजवणी चाली रही छे। तमारी शुं यादो छे आ एफएम साथे, आकाशवाणी साथे?
1: આકાશવાણી સાથે અમારે ઘણી યાદો જોડાયેલી છે। અમારા મિત્રોના કોલ લાગે, એકબીજાના મનપસંદ ગીતો સાંભળીએ, એકબીજાની વાતચીતથી પ્રભાવિત થઈએ, ઘણી ઘણી બધી યાદો જોડાયેલી છે। અમે લગભગ બાલપણથી, મારી ઉંમર અત્યારે 50 વર્ષ છે, મારા મિત્રો ઘણા વર્ષોથી આ સાંભળીએ છીએ। અમે જરીના કામ સાથે જોડાયેલા છે, એટલે વર્ષોથી આ મશીનરી સાથે એક જ કામ હોય, સાંભળતા જવાનું, કામ કરતા જવાનું, એવી લાઈફ છે અમારી।
0: બરાબર।
1: ઘણી માહિતીઓ આનાથી મળે, લોકો વિશે ઘણું ઘણું જાણવા મળે, જે રીતે લોકો કોલ કરે તે લોકો વિશે જાણવા મળે, કોઈના કેવા વિચાર છે, કેવા વિચાર છે, એમ સમાચાર પણ અમે સાંભળીએ। બહુ જરૂરી જાણકારી હોય ત્યારે અમે લોકો ધ્યાનથી સાંભળીએ, પણ એફએમ માધ્યમ સૌથી સારામાં સારું છે સમાચાર માટે।
0: અને જયારે કોઈક મહામારીનો સમય હોય,
1: આ મહત્વનું બની જાય છે। આ
0: કોવિડ સમય પણ તમે સાંભળો છો રેડિયો?
1: જરૂર જરૂર, એવા સમયે ખાસ કરીને સમાચારો સાંભળીએ, સંજોગો વસાત કઈક બનતું હોય ને તે સમય અમે ધ્યાનથી સાંભળીએ।
0: પ્લેગ અને પૂરમાં પણ આપણે પ્રસારણ ચાલુ રાખેલું।
1: હા સરસ સરસ। આ મારા મિત્ર સાથે વાત કરો
0: જી। હેલો। હા જી કોણ બોલો?
2: માનસુભાઈ બોલું।
0: તમને શું વધારે પસંદ છે રેડિયો પર સાંભળવાનું?
2: મારા સુરત એફએમ પર સખી સહેલી, હેલો ફરમાઈશ, પછી બીજી સીઝર, બધા પ્રોગ્રામ અમારા લોકો સાંભળીએ છીએ। અમારા ઇન્ડસ્ટ્રી ખાતું ચાલે ને, મજા આવે છે અમને તમારી સાથે વાત કરવાની।
0: ઘરે જઈને સાંભળો કે નહીં પછી રેડિયો?
2: ઘરે જઈને સાંભળીએ, રજા હોય ને। અત્યારે સર્વિસ ચાલુ છે, હજી બી 4 વાગ્યા વેલ।
0: બરાબર,
2: પ્રોગ્રામ બધા બેસ્ટ છે, તો આપને બહુ સારું લાગે, મને આનંદ થઈ જાય એમ
0: જી। ચાલો તો હવે આપ સૌને સંભળાવી દઈએ આપની પસંદગીનું ગીત, સાંભળતા રહો સુરત એફએમ।
2: આવજો સર, થેન્ક યુ।

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. શું નામ?
1: ગરીમા દેસાણી.
0: ક્યાંથી બોલો છો?
1: સાંદે સુરત.
0: ફરમાવો, શું કરો છો?
1: બસ જો, હાઉસવાઈફ.
0: કોણ કોણ છે ફેમિલીમાં?
1: બસ હું, મારો હસબન્ડ, છોકરા કેનેડા છે.
0: અચ્છા,
1: વર્ષો પેલા વર્ષો છે તમારું એફએમ સાંભળું.
0: જી જી. ક્યારે ગયા સંતાનો કેનેડા?
1: એ 4-5 વર્ષ થઈ ગયા. એક વખત ફરી આવ્યો 2 વર્ષ પેલા.
0: અચ્છા, મજામાં છે ને બધા?
1: હા, બધા મજામાં. પાછું જવાનો વિચાર કરી આવતા હશે.
0: જી જી. ફરમાવો, બીજું કઈ રીતે સમય વીતે છે તમારો આખો દિવસ?
1: બસ આખો દિવસ રેડિયો સાંભળીને. ઘરમાં તો કોઈ નંબર એટલે કઈ કામકાજ તો હોય નઈ. તો આખો દિવસ રેડિયો સવારના 7 વાગે ચાલુ થઈ જાય.
0: જી.
1: તો સાંજના 7 વાગે બંધ થાય. એફએમ સાંભળીએ, પછી હાલો ફરમાઈશ, પછી સખી સહેલી.
0: જી.
1: સોય
0: બીજી જગ્યાએ જતી રે. હાથમાં વાગી જાય.
1: હાથમાં વાગી જાય. કેવું પડે કે ભાઈ આમાં દોરો નાખી દો તો બધા આગળ થાય કામ.
0: બરાબર.
1: પેલા બધું બહુ બધું કામ કરતા. પેલા સાડી માં ટિકિટ આપતા.
0: જી.
1: પછી પેલા માવા ભરવાના આવતા તો એ ભરતા.
0: જી.
1: બંધ કરી દીધું. પછી
0: સ્વેટર ને પણ ગૂંથી કાઢતા કે?
1: હા, એવું બી ગૂંથતા. પછી પેલા આરી ફરજ કે ને, આરી ફરજ
0: પેલા.
1: બેન,
0: કયું ગીત સાંભળશો તમે આજે સુરત એફએમ પર?
1: પ્રેમ રોગ નું કોઈ બી મસ્ત સાંભળાવી દેજો.
0: ઓકે, તો આવી રહ્યું છે આ ગીત આપના માટે. સાંભળતા રહો સુરત એફએમ.
1: હા.

0: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: હેલો,
2: સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
1: હલા, દિવેન બોલું છું.
2: ક્યાંથી?
1: ઉધનાથી.
2: બોલો.
1: બસ ગાયન સાંભળવાનું છે.
2: કયું?
1: ત્યાર ગુપ્તા નહીં પિક્ચર નું એક ગાયન.
2: કયું ગીત?
1: કોઈ બી.
2: કરાવતી બેન, શું કરો છો તમે જણાવો.
1: હું કરું છું, સિલાઈ કામ કરું છું.
2: ઘરે જ કે પછી?
1: ના, ફેક્ટરીમાં.
2: અચ્છા, તો કેટલી દૂર ફેક્ટરી?
1: ફેક્ટરી બસ લગભગ ઉડના સ્ટેશન સુધી આવવાનું છે.
2: ચાલતા જ જાવ કે પછી રિક્ષામાં?
1: ના, રિક્ષામાં.
2: ને કોઈ સાથે હોય બેન પણ?
1: ના, કોઈ નહીં હોય.
2: સમય શું હોય?
1: સમય 9-5.
2: તે પછી જમવાનું?
1: જમવાનું ટિફિન લઈને આવી.
2: બરાબર. ને ઘરે બીજું કોણ?
1: ઘરે છોકરો છે.
2: તે શું કરે?
1: નોકરી કરે છે.
2: તેનો પણ ટાઈમ એટલો જ કે?
1: નહીં, એનો ટાઈમ લગભગ 10 વાગે જાય, ક્યારે આવે કોઈ.
2: તે એને પણ ટિફિન તમારે બનાવી આપવું પડે ને?
1: ના, એ એક જ ટાઈમ ખાય. ને ગરમીમાં વધારે ચાલે ને, એટલે એક જ ટાઈમ જમે.
2: એટલે સાંજે આવીને ઘરે જ? બે જણા ભેગા જણા?
1: મારો ભાઈ
2: સાંભળે છે,
1: એમનું ગેરેજ છે ને, એટલે એ આખું દિવસ સાંભળે છે.
2: ભાઈ ક્યાં છે?
1: ભાઈ ઉધના ગામમાં જ રહે છે.
2: શું નામ ભાઈ નું?
1: પ્રવીણભાઈ.
2: પ્રવીણભાઈ ને તમે હવે જાણ કરી દો કે ગીત આવવાનું છે તમારી પસંદગી નું.
1: હા, પ્રવીણભાઈ હા સાંભળે છે.
2: બરાબર,
1: એમ જણાવી દઈશું.
2: ચાલો, તો કલાવતી બેન આવી રહ્યું છે આ ગીત આપના માટે. સાંભળતા રહો સુરત FM.
1: થેન્ક યુ. હા, બાય.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: हेलो, सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
3: हूँ ठाकुर भाई बोलू छू।
2: क्या
3: ऊपरथी बोलू छू?
2: बोलो बोलो।
3: तबियत पानी छे तमारी?
2: हमें तो फाइन छे, तमारी जणावो।
3: हाँ सरस छे। छोकरो भूलू पाड़े।
2: कोण छे?
3: मारा छोकरा ने छोकरो।
2: शू नाम एनु?
3: ડિયાન છે, ડિયાન। ત્રણ વર્ષ નો છે, હમણાં લોઅર કિચિંગ માં હમણાં મુકેલો છે।
2: અચ્છા, આ વર્ષ થી?
3: હા, જાય છે, હમણાં વેકેશન પડ્યું।
2: હા, સ્કૂલ માંથી ફરિયાદ આવતી હશે બરાબર? તો
3: ના ના, કઈ નઈ, પછી અમારે વહેલો ઉઠે, નહીં તો તૈયાર થઈ અને જાય, અને પપ્પા જઈને મૂકી આવે ગાડી।
2: બરાબર, તે દાદા સાથે રમે છે કે નહીં?
3: અરે બહુ રમે છે હારી, અને બપોરે થાય ને જમી પરવારી ને દાદા જોડે ઊંઘી જાય, 1:30 વાગે ઊંઘી જાય।
2: બરાબર,
3: પછી 5 વાગે ઉઠે।
2: એના મિત્રો બન્યા કે નહીં નવા?
3: નવા તો ભાઈ અમે નવો નવું છે ને, એટલે અમે બન્યા છે, હવે ત્યાં આગળ બધું શીખવાડે છે।
2: બરાબર, તમે
3: જાય એટલે ટીચર ને પગે લાગે છે। ટીચર કે
2: બોલો, હવે કયું ગીત સંભળાવ્યું તમને બધાને? આજે
3: છોકરા નું મૂકો ને પેલું જાનવર નું થોડું છોકરો જાય છે ને એ મૂકો।
2: ઓકે, આવી રહ્યું છે આ ગીત આપના માટે, સાંભળતા રહો સુરત FM।
3: ઓકે, થેન્ક યુ।

0: सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
1: हाँ, उन पाड़िया थी सहीद भाई बोलो सर।
0: बोलो सहीद भाई।
1: नहीं नहीं, आप फरमाई थी गीत माटे में फोन करियो सर, मुझे क्या होना ट्राई करते लगभग पौना कलाक थी।
0: कई गीत संभाली बोलो ना।
1: कोई मोहम्मद रफी ने कोई पर आती सारू कोई पर सरस मजा नहीं
0: जी। સહીદ ભાઈ શું કરો છો તમે?
1: મારે છે ને સિનેમામાં જોબ છે,
0: શું કામ કાજ તમારું ત્યાં?
1: મારું અહીંયા પ્રોજેક્શન માં જો આપણે મૂવી ચલાવવાનું.
0: વાહ,
1: સિનેમા લાઈન થી લગભગ 45 થી સંકળાયેલો છું.
0: ઓહો, આ એક જ કામ કર્યું છે પહેલેથી પ્રોજેક્શન નું જ?
1: હા, હું 8th પછી ઉઠી ગયેલો, પછી મને શોખ હતો પ્રોજેક્ટ શીખવા. હું લગભગ 1989-80 મેં આ કામ માં લાગી ગયો.
0: જી
1: હા, ત્યારે પ્રિન્ટ ચાલતી હતી, રીલ નો જમાનો ત્યારે. હા, હવે ડિજિટલ આવી ગયું બધું, લેપટોપ અને કોમ્પ્યુટર સિસ્ટમ આવી ગયું.
0: બરાબર
1: બરાબર.
0: તો તમે એ બધું સમય ની સાથે શીખતા ગયા ને?
1: હા જી હા જી, હવે જેમ જેમ સમજ એ પ્રમાણે આપણે આગળ તો જવું પડે.
0: બરાબર. તે રીલ આવતી ત્યારે કઈ રીતે બધું મેનેજ કરતા?
1: રીલ આવતી ત્યારે પ્રિન્ટ બધી અલગ અલગ ડબ્બામાંથી કમ્બાઈન કરવી પડતી હતી, નંબર ટુ નંબર 1 2 3 4 એવા પાર્ટ આવતા હતા. પાર્ટ
0: ત્યારે નંબર ઉપર નીચે થઈ જાય કોઈ વાર?
1: હા, નંબર ઉપર નીચે થઈ જાય, સ્ટોરી આમતમ થઈ જાય.
0: ફિલ્મો તમે દિવસ ના કેટલી જોઈ નાખો છો? એટલે
1: હવે ફિલ્મો તો જોઈ જોઈ ને ડરાઈ ગયેલા છે. આપડે મીઠાઈ વેચી વેચી ને મીઠાઈ ના કેમ સુગંધ ખાઈ ખાઈ ને એ લોકો પેટ ભરાય છે.
0: ખરી વાત.
1: ખાલી ચાલુ કરી અને બેસીએ, ખાલી ધ્યાન આપવાનું રહે આપડે. એક્ઝિટ અને એન્ટ્રી અને ઇન્ટરવ્યુ ગણતરી ની બહાર છે બધી. અબ્બાસ મસ્તાન થી લઈને સંજય બંસાય થી લઈને કે જીપી સિપ્પી થી લઈને કે તમે કેવો એવા સાજિદ નડિયાદવાલા, એ કે રહેમાન નડિયાદવાલા, પુરાના નડિયાદવાલા બી કંપની ના પુત્ર મેં ચલવા.
0: જી જી. મુંબઈ જવાનું છે કે નહીં ક્યારેક?
1: અરે મુંબઈ ને ઘણી વાર ગયા આપડે.
0: ત્યાં રીલ લેવા જવું પડતું ક્યારેક કોઈ?
1: ના ના ના, એ તો બધી ટ્રેનો માં આવતી હતી.
0: બરાબર. ચાલો સહીદ ભાઈ,
1: બસ સરસ મજાનું કોઈ પણ મસ્ત સોંગ
0: ચોક્કસ ગીત સંભળાવી રહીએ તમને.
1: ઓકે, થેન્ક યુ. અનુવાદ જગભાઈ
0: સાંભળતા.

0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: હેલો, સુરત FM સ્પીકિંગ.
2: નમસ્કાર સર.
1: નમસ્કાર, કોણ બોલો?
2: હિતેશ બોલું સર, બનારગામ.
1: શું કરો છો હિતેશભાઈ?
2: મારે દુકાન છે.
1: બોલો હિતેશભાઈ.
2: એમના માટે ગીત મુકાવું છે.
1: કોના માટે ગીત મુકાવું છે?
2: મારી બેબી છે.
1: શું નામ છે?
2: ધનવી.
1: કયા ધોરણ માં છે ધનવી?
2: 10મા ધોરણ માં આવી.
1: બોર્ડ માં આવી ગઈ એમ ને?
2: હા, બોર્ડ માં આવી.
1: કયું ગીત સંભળાવવું છે તમારે? એને
2: નવું સોંગ મૂકી દેજો.
1: બોલો હિતેશભાઈ, શું નવા જોઈએ?
2: બસ શાંતિ છે સર.
1: ક્યાં નીકળ્યા છો અત્યારે?
2: અત્યારે દુકાન ઉપર જ છું. અમારે રવિવારે ટ્રાફિક વધારે, એટલે દુકાન ઉપર જ હોઈએ. શનિવારે રજા રાખીએ, ગઈકાલે રજા રાખી દઈએ અને ફરીએ.
1: હા, ક્યાં ફરીએ?
2: ડુમસ રોડ સર.
1: સી ફેસ.
2: હા સર.
1: કેવું લાગ્યું?
2: બસ મજા આવી ગઈ સર.
1: દીકરીને મજા આવી?
2: હા સર, બહુ મજા આવી.
1: એને પસંદ છે આ બધું ફરવાનું?
2: હા, બહુ પસંદ.
1: જી, દીકરી દુકાને કેટલી વાર આવે?
2: એ બપોરે આવે, ત્યારે રવિવાર હોય અને ફ્રી હોય ત્યારે જમવા કરવા માટે જ આવે. દિવાળીના તહેવારમાં ટ્રાફિક હોય ત્યારે પણ આવે રાત્રે.
1: એટલે એને તમારા બિઝનેસ ની સમજ છે ખરી બધી?
2: હા, પૂરેપૂરી. મેં નવ તો બી સંભાળી લે.
1: વાહ, હિસાબ કિતાબ પણ બધું જ?
2: હા, બધું પરફેક્ટ.
1: બહુ સરસ. બરાબર ટ્રેનિંગ આપી દીધી છે તમે એમને?
2: હા સર, વેપારી ની દીકરી છે એટલે ટ્રેનિંગ ની જરૂર નથી.
1: ખરી વાત છે. ઓકે, તો આવી રહ્યું છે આ ગીત આપના માટે, આપની દીકરી માટે. સાંભળતા હો સુરત FM.
2: થેન્ક યુ.

0: પપ્પા, આપો 3000.
1: કેમ ભાઈ?
0: મારી પોકેટ મની.
1: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
0: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો.
1: હે?
0: હે નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
0: તમારો મોબાઈલ આવો.
1: લે લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: તમારી વાતો તમારા અવાજમાં.
5: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
4: હોવ બહાર કે ઘરમાં,
5: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
4: કોલ કરો
5: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
4: 0261-22-36209
5: 0261-22-36209 પર.
6: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. 101.1
7: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशंस लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर. हमारे वेबसाइट akashvani.gov.

0: સુરત એફએમ.
1: હા જી સુરત એફએમ, કોણ બોલો છો?
0: કનુભાઈ બોલો.
1: ક્યાંથી?
0: ગોલીવાળા આપણે પાટણ જોડી.
1: બોલો કનુભાઈ.
0: સર ગીતો પડું છે.
1: કયું?
0: સુહાગ નું.
1: શું કરો છો કનુભાઈ?
0: શું કરીએ, હાલ તો વિવાહ માં પડ્યા સર.
1: કોના કોના?
0: અમારા ભાઈ બહેન પડતા હોય ને, લગ્ન માં પડ્યા છે હાલ તો.
1: કયા ગામ?
0: ગામ સિદ્ધપુર જોન જવાની.
1: હા
0: હા, ઈકણ જોન લઈ જવાનું છે.
1: અચ્છા, તે બસ કરી છે?
0: હા.
1: તો રાખજો જગ્યા.
0: જગ્યા છે ને, આવજો.
1: કેટલી દૂર છે તમારા ગામ થી જે જવાનું છે તમારે જાન લઈને?
0: હા, એ તો 25 કિલોમીટર દૂર થાય. એમાં તો
1: નજીક જ છે એટલે.
0: હા નજીક.
1: કોના છે, કોના લગન જેવા?
0: ભાઈ બેન ના છે અમારા.
1: શું નામ એનું?
0: નામ દશરથજી.
1: મોજડી ને શેરવાની ને બધું રેડી થઈ ગયું?
0: હા રેડી છે બધું. પછી પટાક ખેલવાના છે આજે. વરઘોડું છે વોજ ના?
1: હા.
0: આજે વોજ ના પટાક ખેલશે.
1: હા.
0: પછી રમશું વરઘોડા માં ઢોલ નગારાના ઈર્યું રાતે. પછી ડીજે ખરું.
1: ચાલો તો તમે વરઘોડા ની તૈયારી કરો.
0: હા સર.
1: ઠીક છે, તો આવી રહ્યું છે આ ગીત આપના માટે. સાંભળતા રહો સુરત એફએમ.
0: હા ઓકે સર.

0: નમસ્કાર દોસ્તો, આજના ફોન ઇન કાર્યક્રમમાં આપે જે ગીતો સાંભળ્યા એની વિગતો આ મુજબ છે. પહેલું ગીત સત્યમેવ જયતે ફિલ્મનું, ગાયક કલાકાર એસ જાનકી, સંગીતકાર બપ્પી લહેરી અને ગીતકાર ફારૂક કેસર. બીજું ગીત પ્રેમરોગ ફિલ્મનું, ગાયક કલાકારો લતા મંગેશકર અને સુરેશ વાડકર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર સંતોષ આનંદ. ત્રીજું ગીત પ્યાર ઝૂકતા નહીં ફિલ્મનું, ગાયક કલાકારો લતા મંગેશકર અને શબ્બીર કુમાર, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર એસ એચ બિહારી. ચોથું ગીત જાનવર ફિલ્મનું, ગાયક કલાકારો ઉદિત નારાયણ અને સુનિધિ ચૌહાણ, સંગીતકાર આનંદ મિલિંદ અને ગીતકાર સમીર. પાંચમું ગીત મેરે હમદમ મેરે દોસ્ત ફિલ્મનું, ગાયક કલાકાર મોહમ્મદ રફી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર મજરૂ સુલતાનપુરી. છઠ્ઠું ગીત કિલ દિલ ફિલ્મનું, ગાયક કલાકારો સુખવિંદર સિંહ અને શંકર મહાદેવન, સંગીતકાર શંકર અહસાન લોય અને ગીતકાર ગુલઝાર. સાતમું ગીત સુહાગ ફિલ્મનું, ગાયક કલાકારો મોહમ્મદ રફી, આશા ભોસલે અને શૈલેન્દ્ર સિંઘ, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી. હોપ યુ એન્જોયડ ધ ફોન ઇન પ્રોગ્રામ ટુડે. ફોર મોર એન્ટરટેનમેન્ટ સ્ટે ટ્યુન્ડ ટુ સુરત એફએમ 101.1 મેગાહર્ટ્ઝ.
1: કલ્પેશ કંસારા દ્વારા પ્રસ્તુત હેલો સુરત એફએમ સ્પીકિંગ ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
1: આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે સમય થયો છે હુર્તી ભાષાના વિશેષ કાર્યક્રમ હુર્તી સિઝરને માણવાનો, જે પ્રસ્તુત કરશે વિભા ભટ્ટ અને આશ્લેષા ધીમર.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
3: ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. ગુડ મોર્નિંગ આશ્લેષા. હા, હું કીધું? હા, ગુડ મોર્નિંગ. હે વિભા, ગુડ મોર્નિંગ. ઓ આશ્લેષા, આ હે હું કર્યા કરતી છે. ગુડ મોર્નિંગ કીધું તે સંભળાયું ને કે તને? ઓ બેન ચાલ, આ શ્રોતાઓને હું ગુડ મોર્નિંગ કે આજે આપણે હુર્તી સિઝલર કાર્યક્રમ પ્રસ્તુત કરવાનો છે.
4: અરે અરે, ઉભી રહી ને આ બે મિનિટ, બસ આ સોશિયલ મીડિયા પર હું જરાક સ્ટેટસ મૂકી દેમ. આજે આપણે બંને જણા, હું આશ્લેષા ને તું વિભા, હુર્તી સિઝલર કરવાના ને, તે બધાને ખબર પડી કે નહીં?
3: હારું હારું, ચાલ હવે નવાઈનું તારું સોશિયલ મીડિયા મોટું. પણ તને એ ખબર છે કે આપણા દેશનું સૌથી પહેલું સોશિયલ મીડિયા કોને કહેવાયું તે?
4: એટલે એ વરી હું? એવું બધું મને કઈ ની ખબર મળે હે? ને તને બહુ ખબર હોય ને તો તું જ બોલની. ચાલ.
3: હાય હાય, એટલું હોય ની ખબર? ખરી છે બા. ચાલ કઈ નઈ, તને હું સમજાવું. જો આ જેના માધ્યમથી આપણે આપણા શ્રોતાઓ જોડે વાત કરીએ છીએ ને, તે આપણું આકાશવાણી, એ આપણું પહેલું સોશિયલ મીડિયા, આપણા બધા શ્રોતાઓનો મનગમતો રેડિયો. જ્યારે આ મોબાઈલ ને એવું બધું કઈ નહીં હતું ને, ત્યારે હો આપણે દેશ દુનિયાની બધી ખબર અંતર રાખતા હતા.
4: હા વળી હે, બરાબર છે તારી વાત. આ રેડિયોના માધ્યમથી આપણને બધા સમાચાર મળતા, પણ એ કેવી રીતે શરૂ થયેલું ને એ બધું મને નહીં ખબર હે.
3: અરે તેમાં આમ ટેન્શન નહીં લે, મેં હું ને, મને ખબર છે બધી. ચલ સમજાવું તને. જો આ આકાશવાણી એટલે કે ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા સંચાલિત સાર્વજનિક ક્ષેત્રની

0: રેડિયો પ્રસારણ સેવા ને એનું ધ્યેય છે બહુજન હિતાય બહુજન સુખાય, અને આ આકાશવાણી દ્વારા આખા દેશમાં અને વિશ્વમાં ભારતના અવાજને પ્રસારિત કરાયો. ને એ વાતને હવે આપણે ગૌરવ લઈ શકીએ ને, તેવા 90 વર્ષ પૂરા થવાના બોલ.
1: ઓહો, 90 વર્ષ? પણ તને ખબર ખરી કે આની શરૂઆત ક્યારે થયેલી ને એનો ઇતિહાસ શું છે તે ખબર હોય તો કેની? મારે જાણવું પડે હે. ચાલ હવે જલ્દી જલ્દી બધી વાત કરજે હે, બધી ગોળગોળ વાત ની ગુમાવ.
0: અરે હા ભાઈ, ચાલ તને હું જણાવું ને આપણા શ્રોતાઓને હું બધાને જણાવી દઈએ. પણ પહેલા તું શ્રોતાઓને એક મસ્ત મજાનું ગીત સંભળાવ, પછી બધી વાત કરું.
1: હારું ચાલ, આ આકાશવાણીની ને રેડિયોની વાત ચાલતી છે ને, તો એવું જ ગીત સંભળાવું. રેડિયો ફિલ્મનું આ ગીત છે, જેમાં સ્વર અને સંગીત છે હિમેશ રેશમિયાના, અને ગીતના શબ્દો લખ્યા છે સુબ્રત સિન્હાએ.

0: લે આ મનકા રેડિયો ગીત તો સાંભળી લીધું ને હવે તું છે ને આ આકાશવાણીના મજાના ઇતિહાસની વાત બધી ડિટેલમાં કહેજો, બધું બરાબર જણાવજે હે, યાદ કરીને.
1: હા હા, તે હું તને બધું ડિટેલમાં જ કહેવા.

0: જો હંબર, આપણા ભારતમાં સૌથી પહેલા રેડિયો પ્રસારણની શરૂઆત મુંબઈ અને કલકત્તામાં 1927માં બે પ્રાઇવેટ ટ્રાન્સમીટર દ્વારા થયેલી, ને એનું નામ હતું ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની, ને જેનું 1930માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, ને પછી એનું નામ રાખવામાં આવ્યું ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ, અને ત્યારબાદ જૂન 1936માં તે કાયમી ધોરણે ઓલ ઇન્ડિયા રેડિયો બની ગયું, અને 1957માં આ ઓલ ઇન્ડિયા રેડિયોનું ઓન એર નામ આકાશવાણી આપવામાં આવ્યું.
1: ઓહો હો હો, આ આપણા રેડિયો એટલે કે આકાશવાણીનો આટલો સરસ ઇતિહાસ છે, મને તો ખબર જ નહીં બોલ, પણ હવે તે કીધું ને એટલે બરાબરની ખબર પડી ગઈ હે વિભા.
0: ને જો આ આપણા શ્રોતાઓને હવે ખબર પડી ગઈ બરાબર કે નહીં, પણ હજુ આ આકાશવાણી વિશેની બીજી વાત હો તને જણાવવા, પણ પહેલા એક ગીત સાંભળી લઈએ. ચલ ગીત સંભળાવજો.
1: તો ચાલ, આ આકાશવાણી ને રેડિયોની વાત ચાલતી છે ને, તો પેલું તુમ્હારી સુલુ પિક્ચરનું ગીત સાંભળીએ, કેમ હું લાગે તને, બરાબર ને?
0: હા હા બરાબર, એ જ પિક્ચરનું ગીત સાંભળાય.
1: હા, એમાં છે ને આ પિક્ચરની હિરોઈન વિદ્યા બાલન છે ને રેડિયો જોકી તરીકે કામ કરે છે. તો ચાલો શ્રોતાઓ, તુમ્હારી સુલુ પિક્ચરનું ગીત આપણે સાંભળીએ શાલમલી ખોલગડેના અવાજમાં, જેના સંગીતકાર છે તનિષ્ક બાગચી અને ગીતકાર છે વાયુ.

0: ખબર છે આ આકાશવાણી નામ કેવી રીતે પડ્યું તે? નથી ખબર ને?
1: ના ના, નહીં ખબર હે.
0: તો સાંભળજો, જ્યારે આ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું ને, તે વખતે રવિન્દ્રનાથ ટેગોર દ્વારા શોર્ટવેવ સેવાના ઉદ્ઘાટન સમયે તેમણે લખેલી કવિતામાંથી આકાશવાણી નામ આપવામાં આવેલું. અને 1936માં આકાશવાણી શબ્દનો પ્રયોગ એમ વી ગોપાલસ્વામી દ્વારા પણ કરવામાં આવ્યો હતો, જેનો અર્થ થાય આકાશમાંથી આવતો અવાજ. ને આમ 1957માં ઓલ ઇન્ડિયા રેડિયોને આકાશવાણી નામ આપવામાં આવ્યું, જે દેશના સાંસ્કૃતિક સૂચના અને પ્રસારણના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી. અને આ અવાજ આજે પણ ગુંજી રહ્યો છે. અને હવે આપણે એના 90 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી રહ્યા છીએ. 90 વર્ષની આ ગૌરવશાળી યાત્રા અને એ વિરાસતની ભવ્ય ઉજવણી.
1: તે હદ તો વળી, 90 વર્ષ પૂરા થવાના, તેનું ગૌરવ તો હોય જ ને?
0: હા, એ ગૌરવ તો ખરું જ. પણ એ તને ખબર છે કે સૌથી પહેલું આકાશવાણીનું દિલ્હી કેન્દ્ર શરૂ થયેલું, ને જ્યાં અવાજને પાંખો મળી ને શાંત દિવાલો વચ્ચેથી એક એવી ગુંજ નીકળી ને કે જે અવિસ્મરણીય બની રહી. ને આજે આકાશવાણીના 591 કેન્દ્રો કાર્યરત છે, બોલ
1: હે,
0: જે ભારતની 98% જનસંખ્યા સુધી પહોંચી શકે છે. ને એ 23 ભાષાઓ અને 146 લોક બોલીમાં પ્રસારણ કરે છે. ને એટલું જ નહીં, આકાશવાણી દ્વારા ભારતનો અવાજ વૈશ્વિક સ્તરે પણ પહોંચેલો છે. ને આશ્લેષા, હવે આગળની વધારે માહિતી હું તને છે ને આ ગીત સાંભળીને પછી કહેવા.
1: પણ વિભા, મને છે ને હવે આ માહિતી જાણવાની છે ને બહુ અધીરાઈ આવી ગઈ છે. પણ કઈ નહીં, તું કહે છે ને તો પહેલા ગીત સાંભળી લઈએ.
0: ને આશ્લેષા, આ ગીત છે ને લગે રહો મુન્નાભાઈ ફિલ્મનું છે. ને એમાં હું છે ને ફિલ્મની હિરોઈન વિદ્યા બાલન એક રેડિયો જોકી તરીકે કામ કરે છે. તો સાંભળી લઈએ આ ગીત. ને એમાં અવાજ છે સોનુ નિગમ ને શ્રેયા ઘોષાલનો, અને મ્યુઝિક છે શાંતનુ મોઇત્રાનું, લિરિક્સ સ્વાનંદ કિરકિરેના.

0: राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો। અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત। પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો। તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક નો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।

0: यादों की महफिल कार्यक्रम में अब सुनते हैं नवरात्रि फिल्म का गाना, मोहम्मद रफ़ी और आशा भोसले का गाया हुआ। जी एस नेपाली के लिखे गीत को संगीत से संवारा है चित्रगुप्त ने।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: अली बाबा 40 चोर फिल्म का ये गाना बना, कार्यक्रम का आखिरी गीत। और अब डीजे यादों की महफिल से राजुल को इजाजत। सुनते रहिए देश की सुरीली धड़कन विविध भारती।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: है और आत्मसंघर्ष का प्रतीक भी हो सकता है। और भी कुछ बातें लिखी हैं, शब्द बताए हैं समय हर पल सिलसिले ख्वाब मेला मिलन बहार पायल झनक तन्हाई माँ लोरी दिल के तराने या फसाने सुर हो सकते हैं। वाह क्या बात है। और एक और श्रोता कह रहे हैं कि समय के साथ बदलते संगीत की बात कितनी सही है। वाह बिल्कुल सही है। आपके लिए बहुत बहुत शुक्रिया। कार्यक्रम से जुड़कर आप बराबर अपने फीडबैक्स देते रहते हैं और हमें बताते रहते हैं कि कैसा लगता जा रहा है ये सफर, तो अब दुनिया के बारे में क्या कह रहे हैं।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત તેમની સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રીય નીતિને સમર્થન મળી રહ્યું હોવાનો પુરાવો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો રાષ્ટ્રના મૂળને દર્શાવે છે. આજે બેંગલુરૂમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ એવી સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો જે ઝડપથી સુશાસન પૂરું પાડે, ઉકેલો પૂરા પાડે અને દેશને આગળ લઈ જાય. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ અને એનડીએ 21 રાજ્યોમાં શાસન કરે છે, જે લોકકલ્યાણ અને આપણા દેશની સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છે.
1: ભારત કી જનતા કહ રહી હૈ કે હમે પીડ ચાહીએ, હમે કેમ નહીં સોલ્યુશન્સ ચાહીએ, હમે રાષ્ટ્રનીતિ વાલી રાજનીતિ ચાહીએ. સાથીઓ, આજ પૂરા કા પૂરા દેશ ભાજપા કી રાષ્ટ્રનીતિ કે સાથ કદમ સે કદમ મિલાકર ચલ રહા હૈ. ઓર કર્ણાટકા તો હમેશા સે હી બીજેપી કે લિયે ઉર્જા કા કેન્દ્ર રહા હૈ.
0: કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યો કે સંસદમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરનારા નારી વંદન સમાધાન બિલ સામે મતદાન કરીને મહિલાઓ સાથે દગો કર્યો છે. પ્રધાનમંત્રીએ લોકોને રાષ્ટ્રીય વિકાસ માટે કામ કરવા અને અમેરિકા ઈરાન યુદ્ધ જેવા ભૂરાજકીય વિકાસ દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહમાં ભાગ લીધો. તેમણે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું પણ ઉદ્ઘાટન કર્યું.
1: યે શહેર સોફ્ટવેર ઓર સર્વિસિસ કે લિયે દુનિયાભર મેં જાના જાતા હૈ, લેકિન ભારત કી સાંસ્કૃતિક પહેચાન સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મિક ચેતના કો

0: भी इस शहर ने नई ऊंचाई दी है। ध्यान प्राणायाम भारत के संस्कारों का अभिन्न हिस्सा रहे हैं। आज दुनिया भर के लोग भारत के इन आध्यात्मिक संस्कारों से प्रभावित हैं।
1: શ્રી મોદી આજે હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. તેઓ 3,175 કરોડ રૂપિયાથી વધુના કુલ પ્રોજેક્ટ્સ ખર્ચે હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોર પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના 4 માર્ગીય બાંધકામનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું પણ ઉદઘાટન કરશે. શ્રી મોદી હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી મોદી આજે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે શ્રી મોદી સવારે સોમનાથ જશે અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે. તેઓ સરદારધામ પરિસરની પણ મુલાકાત લેશે. ગુજરાતમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈને શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. ચેન્નાઈમાં તમિલગા વૈત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 9 મંત્રીઓએ પણ શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને તમિળ ફિલ્મ ઉદ્યોગના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિજયને 234 સભ્યોના ગૃહમાં 120 ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. લોકભવનની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13 મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શ્રી વિજયના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા દિસાનાયકે ટીવીકેના વડા સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રીના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી દિસાનાયકે કહ્યું કે શ્રીલંકા અને તામિલનાડુ ઇતિહાસ, સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિકતા અને પેઢી દર પેઢી લોકો વચ્ચેના સંબંધો દ્વારા જોડાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફે ગઈકાલે મિયામીમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે વાતચીત કરી. બેઠક દરમિયાન બંને પક્ષોએ ઈરાન સાથે કરાર કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. અગાઉ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાયેલી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કોઈ પરિણામ આપી શક્યો ન હતો અને પાકિસ્તાન દ્વારા યોજાયેલી ચર્ચા પછી વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાયો નહીં. બીજી બાજુ કતાર કતારીઓને ઈરાન સાથે વાટાઘાટોમાં ખાસ અસરકારક ગણાવતા અમેરિકન અધિકારીઓ સાથે મધ્યસ્થી કરવા માટે પડદા પાછળ શાંતિથી કામ કરી રહ્યું છે. ઇઝરાયેલે લેબેનોન પર અવિરત બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ગઈકાલના હુમલામાં લગભગ 24 લોકો માર્યા ગયા હતા. દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલી હવાઈ અને બોમ્બમારાના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. ઇઝરાયેલે શનિવારે દક્ષિણ લેબેનોનના 9 શહેરો અને ગામડાઓ માટે ખાલી કરાવવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ દક્ષિણના અનેક વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી કાળઝાળ ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 4-5 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળોએ રાત્રે પણ ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. આ સાથે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લેઓફ ક્વોલિફિકેશન માટે મહત્વપૂર્ણ મેચો રમાશે. દિવસની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટકરાશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે સાંજે રાયપુરના શહીદ વીર નારાયણસિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો છે. દીપિકા કુમારી, અંકિતા ભગત અને કુમકુમ મોહોળની રિકર્વ ટીમે રોમાંચક ફાઇનલમાં યજમાન ચીનને 5-4 પરાજય આપ્યો હતો. અગાઉ ભારતે સેમીફાઇનલમાં 10 વખતના ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને પરાજય આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લેઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: दिनों में केरलम, माहे, तमिलनाडु, पुदुचेरी और कारेक्काल में मूसलाधार वर्षा का अनुमान व्यक्त किया है। अगले दो तीन दिन उत्तर पूर्वी भारत, अंडमान और निकोबार द्वीप समूह, आंध्र प्रदेश, बिहार, झारखंड, लक्षद्वीप, ओडिशा, पश्चिम बंगाल तथा सिक्किम के हिमालय से सटे इलाकों में गरज चमक का अंदेशा है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने पर्यावरण के प्रति उत्तरदायित्व, युवा सशक्तिकरण और आंतरिक शुचिता की भावना के साथ विकसित भारत के निर्माण के लिए एकजुट होने का आह्वान किया। सी जोसेफ विजय तमिलनाडु के मुख्यमंत्री बने। 9 मंत्रियों ने भी शपथ ली। हिमंत बिस्व शर्मा को असम में भारतीय जनता पार्टी विधायक दल का नेता चुना गया। अदालत ने पंजाब के उद्योग मंत्री को 100 करोड़ रुपए से अधिक के जीएसटी धोखाधड़ी मामले में 7 दिन की रिमांड पर भेजा। रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन ने कहा यूक्रेन के साथ संघर्ष जल्द समाप्त हो सकता है। और शंघाई में तीरंदाजी विश्व कप में भारतीय महिला रिकर्व टीम ने मेजबान चीन को हराकर स्वर्ण जीता। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સાંજે સૌપ્રથમ તેઓ જામનગર પહોંચશે, જ્યાં લાલ બંગલા સર્કલ ખાતે શ્રી મોદી વિશાળ જન અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના આગમન પહેલા સમગ્ર શહેરને રોશનીનો ભવ્ય શણગાર કરાયો છે. વાયુસેના મથકથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના તમામ માર્ગ પર ઝળહળતી રોશની કરવામાં આવી છે. દરબારગઢ, ડીકેવી કોલેજ, બેકુનાડુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ અને અવનવી રોશનીથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
2: આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જામનગર આને વાલે હૈ તો કલ સે હમને સબ ઘર મેં દિયે જલા કે મોદીજી કા સ્વાગત કિયા એન્ડ માહોલ જામનગર મેં એસા હૈ કે હમ ઘૂમને નિકલે તો સબ દિવાળી જેસા માહોલ થા, સબ જગહ રોશની થી ઓર યહાં પર ડીકેવી સર્કલ પે જો બેરીકેડ થા ઉસમે હમ થનગનાટ કર રહે હૈ કે યહાં પર ક્યા હોને વાલા હૈ તો સબ જગહ ઉત્સાહી ઉત્સાહ હૈ.
1: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પ્રવાસનના વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર વર્તમાન સમયમાં પોતાના સુવર્ણ યુગમાં છે. ધાર્મિક મહત્વ સિવાય સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં અગ્રણી સ્તરે ઉભરી રહ્યું છે. તેનું લક્ષ્ય દેશના પહેલા શૂન્ય ઉત્સર્જનવાળું મંદિર તરીકે સ્થાપિત કરવાનું છે.
3: મિશન લાઇફ પહેલ કે તહેત સોમનાથ મંદિર ફૂલો કે કચરે કો ખાદ મેં ઓર પ્લાસ્ટિક કચરે કો પેવર બ્લોક્સ મેં બદલ કર સ્થિરતા કે નયે માનક સ્થાપિત કર રહા હૈ. ઇતના હી નહીં, આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વર્ષા જલ સંચયન પ્રણાલી ઓર મિયાવાકી વનો કે માધ્યમ સે ટ્રસ્ટ તેજી સે નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ કી દિશા મેં આગે બઢ રહા હૈ. ડિજિટલ પહેલો ને અબ દુનિયાભર કે શ્રદ્ધાલુઓ કો ઘર બેઠે પૂજા બુક કરને ઓર પ્રસાદ પ્રાપ્ત કરને કી સુવિધા પ્રદાન કી હૈ. વંદે ભારત એક્સપ્રેસ ઓર અંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો જૈસી વિશ્વસ્તરીય બુનિયાદ ढांचे की कनेक्टिविटी के साथ ही देश और दुनिया भर से प्रतिवर्ष 97 लाख से अधिक श्रद्धालु सोमनाथ के दर्शन के लिए आते हैं. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
1: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વના ઉત્સવના પગલે શિવભૂમિ પર ચોમેર ઉમંગ ફેલાયો છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે ધ્વજપૂજા અને મહાપૂજા પણ કરાશે.
4: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલધડક કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલધડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
1: વલસાડના વાપી શહેરમાં દમણગંગા નદી નજીક 18 એકરમાં પરિવહન નગર તૈયાર કરાશે. 5,000 મોટા વાહન પાર્ક થઈ શકે તેવી તેની ક્ષમતા હશે. વાપી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC દ્વારા આ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે આ નગર તૈયાર થતાં વાપીમાં પરિવહન નગરનો

0: વર્ષના કાયમી રીતે ઉકેલાઈ જશે અને તેનાથી વાપીના ઉદ્યોગો અને પરિવાહકોને લાભ થશે. આ નગરનું નિર્માણ કાર્યનો ઝડપથી પ્રારંભ થશે. જૂનાગઢના સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સર્જનાત્મક પુરસ્કાર સમારોહ યોજાયો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ સર્જકો, સંગીત અને તેમજ સિનેમા ક્ષેત્રના સર્જકોને 24 જેટલા પુરસ્કાર અપાયા હતા. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 14મી તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ કચ્છ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં આજે હીટવેવની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાનમથક અને રાજકોટમાં નોંધાયું, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ હમારી મંઝિલ આપકી સાંભળો આવતીકાલે સવારે 8:45.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: આઈએ સુનતે કાર્યક્રમ સદાબહાર નગમે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: दिल से प्यारा ये गीत इशारा कर रहा है मुहर फिल्म का कि आज के कार्यक्रम की यही है अंतिम प्रस्तुति। लता मंगेशकर और साथियों की आवाजों में आपने सुना ये गाना, राजेंद्र कृष्ण की रचना को संगीत में पिरोया मदन मोहन ने। तो अब आज के सदाबहार नगमे कार्यक्रम से दीजिए इजाजत, सुनते रहिए देश की सुरीली धड़कन विविध भारती। अगला कार्यक्रम मन चाहे गीत बस थोड़ी देर में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: कार्यक्रम शुरू करने से पहले कुछ जरूरी बातें।
3: एक व्यक्ति या परिवार की चिट्ठियां एक महीने में एक बार ही शामिल की जाएंगी।
2: एक चिट्ठी में केवल अपने परिवार के नाम लिखें, दूसरे शहर के, दूसरे व्यक्तियों के, अपने दोस्तों के नाम नहीं लिखें, इन्हें शामिल नहीं किया जाएगा।
3: हम अपने हर श्रोता की चिट्ठियों को शामिल करने की पूरी कोशिश करेंगे, पर इसमें समय लग सकता है, कृपया धैर्य बनाए रखें।
4: और हाँ, हस्तलिखित चिट्ठियों को प्राथमिकता दी जाएगी, कृपया सील ठप्पे वाले और छपे हुए पोस्टकार्ड ना भेजें, अंतरदेशीय नहीं केवल पोस्टकार्ड भेजें। और ये चिट्ठियां आपको भेजनी कहाँ है?
2: कार्यक्रम मन चाहे गीत,
3: विविध भारती राष्ट्रीय सेवा,
4: पोस्ट बॉक्स नंबर 19750, मुंबई 400091।

મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: आशा फिल्म के इस गीत के साथ ही अब आज का मनचाहे गीत कार्यक्रम समाप्त करने की दीजिए इजाजत। सुनते रहिए देश की सुरीली धड़कन विविध भारती।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6

સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: શ્રોતાઓ, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે પછીનો કાર્યક્રમ રહેશે વિવિધ ભારતી ઉપરથી ઉજાલે ઉનકી યાદો કે, દોસ્તો, જેમાં આપ સાંભળશો નિર્દેશક રમેશ તલવાર સાથે યુનુસ ખાનની વાતચીતનો ત્રીજો ભાગ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી

છ મહિનાથી છ વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927

0: क्यों
1: पैसों की बात थी ना, तो मेरे सामने नहीं करना चाहते होंगे। जो भी होगा सलमान खान का क्या रेट होगा और राइटर इनका क्या रेट होगा, वो बातचीत तय होगी। दोनों खुश थे और सलीम साहब ने मुझे कहा रमेश सब डिसाइड हो गया भाई, सब ये सेटिस्फाइड है, पूछ लीजिए इनसे। मैंने कहा क्यों चाहे चावला साहब ओके, बोले 100% ओके।
0: वाह
1: ओके हो गया सब। हम निकले, हमने जाना था नेगेटिव कटिंग का मुहूर्त होता है जब पिक्चर एंड में, उस जमाने में तो रेमनॉल्ड लैब में गए, नेगेटिव कटिंग का मुहूर्त किया, कैंची वो लगाई नीचे, तो लिफ्ट से नहीं आए, सीढ़ियों से नीचे उतरे, जैसे कंपाउंड में आए मेरे प्रोड्यूसर साहब गिर गए। वो उनके बहुत शरीर बहुत हैवी था उनका,
0: जी जी जी,
1: बहुत पेट बहुत निकला हुआ ये सब वगैरह थक करके, और वो सब वो मालिक वो आ गया, रेमनॉल्ड मालिक उनका वो आ गया और लोग जमा हो गए। हाथ पाथ देखा उन्होंने गड़बड़ है, तो रेमनॉल्ड वाले ने बोला प्लीज यहाँ से लेके जाओ। तो बाहर गाड़ी में उनको डाला,
0: हॉस्पिटल ले गए,
1: हॉस्पिटल से पहले घर लेके आए, क्योंकि जा चुके थे, मतलब वो देखा किसी डॉक्टर ने जो वहाँ बुलाया गया लोकल, उसने कहा नहीं, उनको वहाँ पीछे सीट पर लिटाया हुआ था, मैं ड्राइवर के साथ आगे बैठा था, उनकी गाड़ी थी, तारापुर गार्डन यहाँ पे आए और वहाँ रहते थे और वो चले गए। और इस तरह ये सलीम साहब का सब्जेक्ट जो है
0: अटक गया,
1: फिर अटक गया।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: साथियों, मीठे सुरीले गीतों के साथ छाया गीत का शेष भाग इस अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

સદાવંત સાવડિંગા ફિલ્મના આ ગીતને સ્વર આપ્યો ઉષા મંગેશકર અને સાથીઓએ. આ પારંપરિક રચનાને સંગીતે સજાવી ગૌરાંગ વ્યાસે. મિત્રો, વારે તહેવારે અને ખાસ અજવાળી રાતે આંખો આંખોમાં અપાયેલા સ્નેહકુલનો ઉત્સવ તો શરણાયું અને ઢોલ વગાડીને જ થાય ને.

દમયંતી બરડા અને સાથીઓના સ્વરમાં આ હતા કેશવ રાઠોડના શબ્દો. ગૌરાંગ વ્યાસનું સંગીત, ફિલ્મ રાજા ગોપીચંદ. મિત્રો, આકાશવાણીના જનસેવાના 90 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સાંભળે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનો શુભેચ્છા સંદેશ.

0: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના જનસેવાના 90 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનો શુભેચ્છા સંદેશ. હવે લઈએ એક વિરામ, વિરામ બાદ ફરી માણીશું કાર્યક્રમ ગુજરાતી ચિત્રપટ સંગીત.
1: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે વિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
4: Fantastic fun for family. 101.1 MHz.
0: ગુજરાતી ફિલ્મ સંગીતના કાર્ય

ગૌરાંગ વ્યાસના સંગીતથી સજ્જ આ હતા કેશવ રાઠોડના શબ્દો. પ્રફુલ્લ દવે અને ઉષા મંગેશકરના યુગલ સ્વરૂપ ફિલ્મ ચાંદો ઉગ્યો ચોકમાં. સ્નેહપથમાં જગતના નિયમો કાંટા બની પથરાય, પણ ભવો ભવની પ્રીત્યુના બાણ વાગે પછી ફૂલ અને સુવાસ જેવું સધાયેલું ઐક્ય કોણ તોડી શકે ભલા.

રાણી રિક્ષાવાળી આ ફિલ્મનું ગીત લખાયું વિશ્વેશ્વર શર્માની કલમે. ગૌરાંગ વ્યાસનું સંગીત ઉષા મંગેશકર અને સુરેશ વાડેકરના સ્વરો. મિત્રો, ગુજરાતી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં લઈએ એક વિરામ અને જાણી લઈએ આજ અને આવતીકાલના કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત.

અલકા યાજ્ઞિક અને સાથીઓના સ્વરમાં આ હતું ફિલ્મ મેહુલો લુહારનું ગીત, ગૌરાંગ વ્યાસનું સંગીત, અવિનાશ વ્યાસના શબ્દો. સરખી સહેલીડું ભેગી થઈને ગરબે ઘૂમે ત્યારે કરે હૈયું ખોલીને સાસરિયા અને સ્નેહની મનની વાત્યું.

ગૌરાંગ વ્યાસના સંગીત સાથે આ હતી પારંપરિક રચના. ફિલ્મ ચોરીના ફેરા ચાર માટે આ લોકગીતને સ્વર આપ્યો ઉષા મંગેશકર અને સાથીઓએ. પરદેશી પિયુજીની વાટિયો જોતી પ્રિયતમા કાગળ લખી હૈયાની હાલત જણાવે, પણ પિયુજી સુધી એ સંદેશ પહોંચે તો એ જાણે ને.

0: શિયાળામાં ધોરી હું તો સુરત માં ગયો તો આ ગજરાની સાથે હું તો એક રાત રહ્યો તો
1: હાય હાય હાય મારા નાક માં આ નથણી

0: ભાઈ મરવા
1: હા હા ઉનાળામાં એક દીહુ આની પાહે ગયો તો આ પૂનમની રાત ન હું ચાંદલિયો થયો તો
0: માતાજીના ભગત થાઉં તું ને

0: મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર અને સાથીઓના સ્વરોમાં આ હતું ફિલ્મ મણિયારોનું ગીત. આપાભાઈના શબ્દોને સંગીતે મળ્યા ગૌરાંગ વ્યાસે. મિત્રો, અહીં લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી માણીશું ગુજરાતી ફિલ્મ સંગીત.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है विकु वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
3: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
4: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8 થી 11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર

0: સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: ગોકુળ એટલે કૃષ્ણમય, કૃષ્ણ ભક્ત ગોપીઓનું ગામ. સવાર થતાં જ પાણીડા ભરવા અને પછી મહી ભરેલી મટુકી માથે લઈ ફરતી ગોપીઓના ગામ.

ઉષા મંગેશકર, પ્રફુલ દવે અને સાથીઓના સ્વરોમાં આ હતા કેશવ રાઠોડના શબ્દો. ગૌરાંગ વ્યાસનું સંગીત, ફિલ્મ ભાગ્ય લક્ષ્મી. કૃષ્ણલીલા એટલે સ્નેહ અને ભક્તિનો સમન્વય. આવી કૃષ્ણલીલામાં ગોપી હોય કે હોય રાધા, કૃષ્ણ સાથે અબોલા સુધીની ગમ્મત કરે.

0: હલામણ જેઠો ફિલ્મમાં આ હતા આશા ભોસલે, વેલજીભાઈ ગજ્જર અને સાથીઓના સ્વરો, ગૌરાંગ વ્યાસનું સંગીત, અવિનાશ વ્યાસના શબ્દો. આ ગીત સાથે જ ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ પૂરો થાય છે. આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. બરાબર 7 વાગે આપ સાંભળશો કાર્યક્રમ વિશેષ જયમાલા.
1: જ્ઞાનેશ્વર સોનવણે આપકો બતા દે, ઇસ શૃંખલા કે લિયે તકનીકી સહયોગી ભાવના સિંદલ ઓર કિરણ બંગ, સંપાદન સહયોગ ઝરના સોલંકી કા ઓર વિવિધ ભારતી કી ઓર સે ઇસ કાર્યક્રમ કી પ્રસ્તુતકર્તા અનુશ્રી પાઠક.

0: માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: તમારી વાતો તમારા અવાજમાં,
0: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
2: હો બહાર કે ઘરમાં,
0: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
2: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
2: 0261-22-36209
0: 0261-22-36209 પર.
4: હેલો સુરત એફએમ સ્પીકિંગ. 101.1
5: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9,400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં લગભગ 9,400 કરોડ રૂપિયાના અનેક માળખાગત અને ઔદ્યોગિક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટથી સંયુક્ત રીતે જોડાણને મજબૂત બનાવવા, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરવા, સલામતી વધારવા અને લોકોને વધુ સારી રીતે મુસાફરી કરી શકે તેનો લાભ આપી શકાશે. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં અગ્રણી દેશોમાંના એક દેશ તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ભારત પશ્ચિમ એશિયા સંઘર્ષથી થયેલ ઉર્જા સંકટનું અસરકારક રીતે સંચાલન કરી રહ્યું છે.
1: बीते सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच चुका है. पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है. पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं, सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं. ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा

0: क्या संकट का सामना कर रहा है।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવતું હતું. આ ક્ષેત્ર હવે વિસ્તરણના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પીએમ મિત્ર પાર્ક દેશના કાપડ ઉદ્યોગને નવી ગતિ આપશે, જેમાં પાર્કના એકમો ઉત્પાદન અને નિકાસને વેગ આપશે.
0: વારંગલ કા પીએમ મિત્ર પાર્ક દેશ મે ટેક્સટાઇલ ક્રાંતિ કો ગતિ દેગા. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
1: પ્રધાનમંત્રીએ હૈદરાબાદ પણજી આર્થિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુર અને મહેબૂબનગર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના ચાર માર્ગીય બાંધકામ અને સંગારેડ્ડી જિલ્લામાં જહીરાબાદ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા ધરાવતી સિંધુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરાશે. આવતીકાલે શ્રી મોદી સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. શ્રી મોદી વિશેષ મહાપૂજામાં સહભાગી થયા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ભવ્ય એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી આવતીકાલે વડોદરા ખાતે સરદારધામનું લોકાર્પણ કરશે અને જાહેરસભા સંબોધશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026 નિમિત્તે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. અમૃત પર્વ પર નવીનીકૃત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થ સ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્વજપૂજા અને મહાપૂજા યોજાશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
2: 90 मीटर ऊंची क्रेन की सहायता से एक विशाल धार्मिक कुंभ को मंदिर के शिखर तक पहुंचाया जाएगा, जहां वैदिक मंत्रोच्चार के बीच पवित्र जलाभिषेक अनुष्ठान संपन्न होगा. सोमनाथ अमृत पर्व 2026 के विशेष अवसर पर भारतीय वायुसेना भी प्रभास पाटन की पावन धरती पर रोमांचक हवाई करतब प्रस्तुत करेगी, जिसमें हवा से हवा और जमीन से हवा में समन्वित उड़ान प्रदर्शन दिखाई जाएंगे. आज सूर्य किरण एरोबेटिक टीम ने एयर शो के लिए हवाई निरीक्षण और रिहर्सल किया, जिससे आसमान में मनमोहक दृश्य देखने को मिले. आज हेलीकॉप्टर से मंदिर के शिखर पर पुष्प वर्षा की गई. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
1: તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે આજે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે આજે ફોર્ટ સેન્ટ જ્યોર્જમાં મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત લીધી હતી અને દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી પૂરી પાડવા, મહિલાઓની સુરક્ષા અને ડ્રગ્સની હેરાફેરી સામે લડવા માટે ખાસ એકમોની સ્થાપના સહિત અનેક ફાઇલોને મંજૂરી આપી હતી. શ્રી વિજયે જનતાને સરકારમાં વિશ્વાસ રાખવા અપીલ કરતા કહ્યું હતું કે તેઓ બધા માટે સરળ અને પારદર્શક શાસન સુનિશ્ચિત કરશે. ધારાસભ્યોના શપથ ગ્રહણ માટે આવતીકાલે રાજ્ય વિધાનસભા સત્ર યોજાશે. નવી રચાયેલી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવા કહેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ બંને વિધાનસભાના પક્ષોના નેતા તરીકે ચૂંટાયા છે. આજે આસામના ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં રણજીતકુમાર દાસ, બિસ્વજીત દૈમરી, અજંતા નિયોગ, રાજદીપ રોય સહિત ભાજપના 8 ધારાસભ્યોએ 10 આસોમ ગણ પરિષદ અને બીપીએફ ધારાસભ્યોની હાજરીમાં એનડીએના નેતા તરીકે ડોક્ટર હિમંતા બિસ્વા શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ તેમને ભાજપ અને એનડીએ બંનેના નેતા જાહેર કર્યા હતા. શ્રી શર્મા લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવા માટે 102 ધારાસભ્યોની સહી કરેલો પત્ર સુપરત કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abadને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત પૂર અને ગરમીનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરી. આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી શાહે કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. શૂન્ય જાનહાની અને ન્યૂનતમ સંપત્તિને નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોની જમાવટ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરી. તેમણે દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા

0: કરી. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં છ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. વધુમાં બે રાજ્યમંત્રીઓને બઢતી આપવામાં આવી અને તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો. રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌના જનભવનમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. રશિયાએ યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રશિયન હુમલાઓમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના ખેરસન પ્રદેશના વડા અલેક્ઝાન્ડર પ્રકુડીને ખેરસન પ્રદેશમાં 7 લોકો ઘાયલ થયાની જાણ કરી હતી. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે તેણે રાત્રે છોડવામાં આવેલા તમામ 27 રશિયન હુમલા અને ડિકોય ડ્રોનને નષ્ટ કરી દીધા છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો કે કીવે 1000થી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યા છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન બંને નાઝી જર્મનીની હારની યાદમાં ઉજવાતા વિજય દિવસની ઉજવણી માટે શનિવારથી સોમવાર સુધી યુદ્ધવિરામનું પાલન કરવા સંમત થયા હતા. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. લખનૌએ પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 203 રન કર્યા. જવાબમાં ચેન્નઈની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 208 રન કરી મેચ જીતી લીધી હતી. દરમિયાન અન્ય એક મેચ હાલ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 34 રન કર્યા છે. પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ચોકી પર થયેલા આત્મઘાતી હુમલામાં 15 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગઈકાલે સુરક્ષા કર્મચારીઓએ પોલીસ ચોકી પાસે આવી રહેલા વિસ્ફોટકોથી ભરેલા વાહન પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી બંદૂકધારીઓના એક મોટા જૂથે પોલીસ ચોકી પર હુમલો કર્યો, જેમાં ભારે ગોળીબાર શરૂ થયો. શક્તિશાળી વિસ્ફોટથી પોલીસ ચોકી સંપૂર્ણપણે નાશ પામી હતી અને ઘણા સુરક્ષા કર્મચારીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હોવાના અહેવાલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવી કેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આપ સુન રહે થે કાર્યક્રમ સાઝ ઓર આવાઝ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આજે જામનગરમાં રાત્રિરોકાણ કરશે. તેમના આગમનને લઈ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગરમાં કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાવનગર સહિતના વિવિધ શહેર અને તાલુકામાંથી અગ્નિશમન દળના 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તહેનાત કરાયા છે. જામનગરમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
1: પ્રધાનમંત્રી જી જો જામનગર મેં વિઝિટ કે લિએ આ રહે ઉસકી વજહ સે લોગો મેં કાફી ઉત્સાહ હૈ. હમ લોગ આજ પ્રધાનમંત્રી જી કી ઝલક કે લિએ ઓર રોડ શો દેખને કે લિએ જાને વાલે હૈ. પ્રધાનમંત્રી જી અગર જામનગર આયેંગે તો હમે ઉસકો દેખ કે યે માહોલ દેખ કે કાફી ખુશી કા માહોલ દિખ રહા હૈ.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલે આ ઉજવણીમાં સહભાગી થશે. ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા પૂર્વાભ્યાસ દરમિયાન આજે પાયલટોના સાહસભર્યા કરતબ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જન્મિત શર્મા

0: શર્માએ જણાવ્યું, સૂર્યકિરણ ટીમ હોક એમકે 132 જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં આવતીકાલે વિવિધ સાહસિક કરતબ રજૂ કરશે. અંદાજે 15 મિનિટ સુધી ચાલનારા એરોબેટિક શોમાં પાયલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાવવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરાશે.
1: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલધડક કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શો નું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલધડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: રાજ્યમાં ફરી એકવાર ચિત્તાની વાપસી થવા જઈ રહી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ NTCA ટીમ દ્વારા બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાને વસાવવા સત્તાવાર મંજૂરી અપાઈ છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ સુધીમાં 2 નર અને 2 માદા ચિત્તાને કેન્યાથી કચ્છ લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, તેમ અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીએ જણાવ્યું છે.
2: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ચિત્તાઓને વસાવવા માટે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. બન્ની વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ચિત્તા માટે અનુકૂળ સાબિત થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઉભો કરવાનું પણ આયોજન છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં આશરે 90 વર્ષ જૂના સનાતન રામધામ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. મંદિરમાં દર્શન પૂજન કરી શ્રી પટેલ મહાઆરતીમાં સહભાગી થયા અને તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ મંદિરની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના 10 દિવસના મહોત્સવના અંતિમ દિવસે શ્રી પટેલે મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત 8મા હળપતિ સમાજના સમૂહ લગ્નોત્સવ સમારોહમાં પ્રભુતામાં પગલા માંડતા 32 નવદંપતિને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું, હળપતિ સમાજ ક્યારેય માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નથી મોકલતો, એ સંસ્કાર ગૌરવરૂપ છે. તેમણે યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. દરમિયાન શ્રી સંઘવીના હસ્તે જરૂરિયાતમંદોને આરોગ્ય સહાયના ચેકનું પણ વિતરણ કરાયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે સાસણગીરની મુલાકાત લીધી. તેમણે ખુલ્લી જીપમાં સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. ત્યારબાદ શ્રી મોઢવાડિયાએ ગીર અને એશિયાટિક સિંહોના વૈશ્વિક પર્યટન વિકાસમાં સ્થાનિક પદાધિકારીઓ, હોટેલ સંગઠનના પ્રતિનિધિઓ, રહેવા માટેની જગ્યાના સંચાલકો, ટુરિસ્ટ ગાઇડ્સ તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે સંવાદ યોજી તેમના પ્રશ્નો, સૂચનો અને અનુભવોને સાંભળ્યા હતા.
3: અધિકારીઓ સાથે જંગલ સફારી કરી અને એ સફારીની અંદર ખૂબ અનુભવ મળ્યો. સિંહને પણ વિહરતા જોયા. બીજી જે જીવસૃષ્ટિ છે વન્ય પ્રાણીઓની, એ જીવસૃષ્ટિ પણ જોવા મળ્યું. અને સૌથી અહીંયા વખાણવા લાયક એ છે કે સફારીનો આખો રૂટ છે એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. અને રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછે અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABIDને ફોલો કરશો. સુરેન્દ્રનગરમાંથી કાળી રેતીની ખનીજ ચોરી પકડાઈ છે. ચોટીલા તાલુકાના છેવાડે આવેલા ચિરોડા ભાદર ગામની સુખભાદર નદીમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા દરોડા પડાયા. તપાસ દરમિયાન કાળી રેતી સહિત 71 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો હોવાનું ચોટીલાના નાયબ કલેક્ટર ST મકવાણાએ જણાવ્યું છે.
4: 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચિરુડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ

0: આ બંને ઇસમો સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
1: હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેર રહેવાની આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સત્તાવાર યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં આવતીકાલે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી, જ્યારે આ સિવાયના શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. ક્રિકેટ. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી મેચમાં હાલ ચેન્નઈની ટીમે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 169 રન કર્યા છે. પહેલા બેટિંગ કરતા રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમ તરફથી સૌથી વધારે 85 રન જોશ ઇંગ્લિશે બનાવ્યા, જ્યારે ચેન્નઈ તરફથી જેમી ઓવર્ટને સૌથી વધુ 3 વિકેટ લીધી છે. પંચમહાલમાં એક માર્ગ અકસ્માતમાં 3 યુવકના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ અમદાવાદ ગોધરા રાજમાર્ગ પર આજે વહેલી સવારે દારૂણિયા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ટક્કર થતાં 3 યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ખોટી બાજુથી પૂર ઝડપે આવતા કાર ચાલક અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતાં તેમાં સવાર 3 યુવક નીચે પટકાયા હતા. 3 મૃતક દારૂણિયા ગામના રહેવાસી હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વાભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આકાશવાણી છે આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. હવે સાંભળીએ વિવિધ ભારતી પરથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ.